0: તેમ રેઇનબો છે એ વિતરાવણી તું આ એક દન પર છે સભેત લ્યો હ્યો તર એક વાર કર્યા હોય એક વાર જાઉન 5 મિનિટ આતા ચાલી આસાત કાતરાંચી કર્યા હોય અને સુરવેક આવાજ લોના હંસો
1: ભાંગરાળે ગોંય ગાયતા ભાંગરાળા તાળ્યાન તાળો લોર્નાચો.